આજેર કાર્યક્રમ થી આમે કેછી કથા લાગમાં આર કેછી મન કે ગીની ને લાબાગીર ગીત ગોલે સુનમાં હેલે કથા તો લાગમાં ગીત ભીલ સુનમાં કાર્યક્રમ મૂલ કરમાં એ ગીત સંગે સિનમાં રામપુર કા લક્ષ્મણ ર એ ગીતટાકે ગાઈછન કિશોર કુમાર આર લતા મંગેશકર લેખીછન મજરૂ સુલતાનપુરી આર સુરેશ અજીછન રાહુલ દેવ બર્મન.